0: This is Flop Radio.
1: The one, one, one, the one, one, cunt. The 2-1, two, the cunty, one. The cunty, cunty, cunty, the cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt, cunt. Just, the cunt, cunt, cunt. Just, the cunt, cunt, cunt. Better keep that pussy, cunt.